நாரம் ரே வித் தரங்கா மந்தாரம் ரே மந்தாரம் ரே ජීවිතේ මගේ පරීක්ෂාවන් තියන්නේ මාත් එක්ක. ලෝකෙම පෙන්ුණත් මගේ බැල්ම තියෙන මගේ දිහවට. මම නොකළ දෙයක් තව